માખણ રૂડી ડીંગી રે હું આહે તો શોભે કિસી નાના રકમ ગાછ રે કોઈ પારસ પુતરી